0: आकाशवाणी समाचार यशवी मेहता वांचे छे। सौ प्रथम मुख्य समाचार। रिजर्व बैंक ऑफ इंडियाए रेपो रेट 5.25% यथावत राखवानो निर्णय लीधो। विपक्षना होबाड़ाना पगले संसदना बन्ने गृहनी कामगीरी बपोरे 2 वाग्या सुधी स्थगित। जम्मू अने काश्मीरमां कलम 370 रद्द थवाने 7 वर्ष पूर्ण थता प्रधानमंत्रीए कह्युं के प्रदेशना लोकोना जीवनमां परिवर्तन आव्युं। कर्नाटकमां केमिकल फेक्टरीमां गेस लीकेज थता 3 कामदारना मौत। पाकिस्तानना कब्जा हेठळना प्रदेशोनी वर्तमान स्थितिमां विदेशी पत्रकारोना रिपोर्टिंग पर प्रतिबंध लदायो। भारतनी ईशरानी बरुआ, तन्वी शर्मा अने श्रेयांशी वाली शेट्टीनो दक्षिण कोरियामां रमाती बेडमिंटन टूर्नामेंटनी महिला सिंगल्स सेमीफाइनलमां प्रवेश। समाचार विगतवार। रिजर्व बैंक ऑफ इंडियाए रेपो रेट 5.25% यथावत राखवानो निर्णय लीधो छे। नाणाकीय नीति समितिની બેઠકમાં થયેલા નિર્ણય અંગેની માહિતી આપતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું છે કે સ્થિર માંગ દ્વારા દેશની આર્થિક વૃદ્ધિ ને ટેકો મળી રહ્યો છે અને તે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા રહી છે। તેમણે કહ્યું કે દેશની અર્થવ્યવસ્થાએ આ નાણાકીય વર્ષના એપ્રિલ જૂન ક્વાર્ટરમાં અપેક્ષા કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે। શ્રી મલ્હોત્રાએ કહ્યું કે રાષ્ટ્રીય બેંકે 2026-27 માટે તેના વાસ્તવિક જીડીપી વૃદ્ધિ અંદાજને સુધારીને 6.7% સુધી પહોંચાડવા માટેના પ્રયાસ આદર્યા છે। આરબીઆઈના ગવર્નરે કહ્યું કે પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે મુખ્ય વ્યાપાર માર્ગો અવરોધાયા હોવાને કારણે વૈશ્વિક અર્થતંત્ર સામે પડકાર ઉભો થયો છે। તેમણે કહ્યું કે આરબીઆઈએ નાણાકીય વર્ષ 2027 માટે સીપીઆઈ ફુગાવાનો અંદાજ 5.1% ઘટાડીને 5% કર્યો છે। નીટ મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહી સહિત અનેક મુદ્દા પર વિપક્ષના હોબાળાને કારણે આજે સંસદના બંને ગૃહની કાર્યવાહી ખોરંભે પડી હતી। હોબાળાને પગલે સંસદના બંને ગૃહની કામગીરી બપોરના 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે। આજે સવારે જ્યારે લોકસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે સ્પીકર ઓમ બિરલાએ પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ હોબાળો મચાવી રહેલા વિપક્ષના સભ્યોને અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રશ્નકાળમાં ભાગ લેવા વારંવાર વિનંતી કરી હતી, પરંતુ હોબાળો યથાવત રહેતા ગૃહની કાર્યવાહી स्थगित करी दी थी।
1: संसद चर्चा संवाद के लिए, आपके विचारों की अभिव्यक्ति के लिए प्रश्नकाल में महत्वपूर्ण प्रश्न पूछो, कई विभागों के महत्वपूर्ण प्रश्न है, और आप नियोजित तरीके से पोस्टरबाजी करके प्रदर्शन कर सदन की गरिमा को घटाना चाहते हैं। सदन की कार्यवाही आज 2 बजे तक के लिए स्थगित की जाती है।
0: જ્યારે ઉપલા ગૃહની બેઠક મળી ત્યારે અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણને વિપક્ષના હોબાળા વચ્ચે શૂન્યકાળ શરૂ કર્યો। આરંભે જમ્મુ અને કાશ્મીરના ભાજપના સાંસદ સતપોલ શર્માએ કલમ 370 નાબૂદ કરવાની વાત યાદ કરતા કહ્યું કે તે 7 વર્ષ પહેલા આજના દિવસે જ કરવામાં આવ્યું હતું। તેમણે કહ્યું કે આજનો દિવસ એ ફક્ત જમ્મુ અને કાશ્મીરના ઇતિહાસમાં જ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રના ઇતિહાસમાં એક ઐતિહાસિક દિવસ છે। તેમના નિવેદન વચ્ચે હોબાળો યથાવત રહેતા અધ્યક્ષે ગૃહને પહેલા 12 વાગ્યા સુધી અને બાદમાં 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધું। કલમ 370 રદ થવાને આજે 7 વર્ષ પૂરા થયા। 2019માં આજના દિવસે સંસદ દ્વારા કલમ 370ની જોગવાઈ રદ કરવામાં આવી હતી, જે અગાઉના જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતી હતી। અગાઉ જમ્મુ અને કાશ્મીર દેશનું એકમાત્ર રાજ્ય હતું જે કલમ 370માં ઉલ્લેખિત જોગવાઈ અનુસાર પોતાનું અલગ બંધારણ ધરાવતું હતું। તે એક કામચલાઉ જોગવાઈ હતી જેણે રાજ્યને વિશેષ સ્વાયત્ત દરજ્જો આપ્યો હતો। કલમ 370 રદ કર્યા પછી બધા કેન્દ્રીય કાયદાઓ અને વિવિધ કલ્યાણકારી યોજનાઓ લાગુ પડે છે અને આ નિર્ણયથી પ્રદેશમાં રોકાણ આકર્ષવાનો માર્ગ પણ મોકળો થયો છે, જેના પરિણામે વિકાસની સંભાવના વધી છે। વધતા રોકાણથી રોજગારીનું સર્જન વધે છે અને પ્રદેશમાં સામાજિક આર્થિક માળખાગત સુવિધાઓમાં વધુ સુધારો થાય છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે 7 વર્ષ પહેલા કલમ 370 અને 35A રદ કર્યા પછી જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના લોકોના જીવનમાં વ્યાપક પરિવર્તન આવ્યું છે। સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ ભાર મૂક્યો હતો કે બંને કેન્દ્ર શાસિત પ્રદેશમાં માળખાગત સુવિધાઓનો વિસ્તાર થયો છે, શિક્ષણ, આરોગ્ય સંભાળ, ઉદ્યોગ સાહસિકતા અને રમતગમત જેવા ક્ષેત્રમાં તક વધી છે। મેડિકલ કાઉન્સેલિંગ સમિતિએ આજે નીટ યુજી કાઉન્સેલિંગ 2026ના પ્રથમ તબક્કા માટે નોંધણી શરૂ કરી છે। સત્તાવાર સમયપત્રક મુજબ પ્રથમ તબક્કા માટે નોંધણી આજથી 12 ઓગસ્ટ બપોરે 3 વાગ્યા સુધી હશે, જો કે ફી ચૂકવણી 12 ઓગસ્ટ સાંજે 6 વાગ્યા સુધી કરી શકાશે। નોંધણી શરૂ થતાં પહેલા સંસ્થાઓએ ગઈકાલે કામચલાઉ બેઠક મેરિટ ચકાસ્યું હતું। ઉમેદવાર આવતીકાલથી 13 ઓગસ્ટ સવારે 11 વાગ્યા સુધી તેમની પસંદગી જણાવી શકે છે। બેઠક ફાળવણીનો પ્રથમ તબક્કો 13 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધી ચાલશે અને પરિણામ 17 ઓગસ્ટના જાહેર કરાશે. જે ઉમેદવારને બેઠક ફાળવવામાં આવી છે તેઓએ 18 ઓગસ્ટથી 22 ઓગસ્ટ દરમિયાન સંબંધિત સંસ્થામાં રિપોર્ટ કરવો પડશે. સંસ્થાઓ 23 ઓગસ્ટના રોજ ઉમેદવારના ડેટાની ચકાસણી કરશે. કાઉન્સેલિંગ પ્રક્રિયા શરૂ થાય તે પહેલા આરોગ્ય મંત્રાલયે ઉમેદવારને એમસીસી પોર્ટલ પર નોંધણી, પસંદગી અને બેઠક ફાળવણી પ્રક્રિયા સમજવા માટે સ્ટેપ બાય સ્ટેપ ટ્યુટોરિયલ વિડીયો બહાર પાડ્યા છે, જેનો ઉદ્દેશ્ય ઉમેદવારને યોગ્ય માર્ગદર્શન આપવાનો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ઉત્તર કર્ણાટકના યાદગીર જિલ્લાના સૈદાપુર નજીક કડેચૂર બડિયાલ ઔદ્યોગિક વિસ્તારમાં આજે કેમિકલ લીકેજ થતાં 3 કામદારના શ્વાસ રૂંધાઈ જવાથી મોત થયા હતા. આ ઘટના આજે વહેલી સવારે બની હતી. લીકેજના સંપર્કમાં આવેલા 2 કામદારોને રાયચૂરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. યાદગીર જિલ્લાના ડેપ્યુટી કમિશનર રાહુલ તુકારામ પાંડવેએ જણાવ્યું છે કે ફાર્માસ્યુટિકલ રસાયણ બનાવતા પ્લાન્ટમાં લીક થયેલી પાઇપમાં સલ્ફર ઓક્સાઇડ શ્વાસમાં જવાથી 3 કામદારોના મૃત્યુ થયા છે. કામદારો મધ્યપ્રદેશ, તેલંગાણા અને આંધ્રપ્રદેશના હતા. માલિકો અને અન્ય લોકો સામે FIR દાખલ કરવામાં આવી છે. હાલમાં કોઈ વધુ લીકેજ નથી. લીકેજના કારણો અને સલામતીના પગલા માટે NDRF અને ફોરેન્સિક ટીમ તૈનાત કરાશે. CRPF અને ઝારખંડ પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં સરાયકેલા ખરસાવન જિલ્લામાંથી પ્રતિબંધિત CPI માઓવાદીના 3 કટ્ટર માઓવાદીની ધરપકડ કરી છે. ઇન્સ્પેક્ટર જનરલ નરેન્દ્રકુમાર સિંહે ધરપકડની પુષ્ટિ કરી છે. ધરપકડ કરાયેલા માઓવાદીમાં 15 લાખ રૂપિયાનું ઇનામ ધરાવતો મદન મહતો, 5 લાખ રૂપિયાનું ઇનામ ધરાવતો રવિ સરદાર અને 2 લાખ રૂપિયાના ઇનામી મહિલા માઓવાદી મીનાનો સમાવેશ થાય છે. સુરક્ષા દળોએ ધરપકડ કરાયેલા માઓવાદી પાસેથી 3 AK-47 રાઇફલ પણ જપ્ત કરી છે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ ગ્લાસ્ગોમાં કોમનવેલ્થ ગેમ્સ 2026માં 7 સુવર્ણ અને 3 રજત ચંદ્રક જીતવા બદલ બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રયાસની પ્રશંસા કરી. નવી દિલ્હીમાં મેડલ વિજેતા સાથેની વાતચીત દરમિયાન શ્રી રિજિજુએ રમતવીરોને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અભિનંદન આપતા કહ્યું કે તેમનું સમર્પણ, શિસ્ત અને લડાઈની ભાવના દેશભરના યુવા ખેલાડીઓને પ્રેરણા આપે છે. પાકિસ્તાને નવા નિયમો રજૂ કરી વિદેશી મીડિયા પર પોતાનું નિયંત્રણ વધુ કડક બનાવ્યું છે, જેમાં દેશના મોટા ભાગોમાંથી રિપોર્ટિંગ કરતા પહેલા વિદેશી પત્રકાર માટે સરકારની પૂર્વ મંજૂરી ફરજિયાત કરી છે. પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં વિરોધ પ્રદર્શન અને કાર્યવાહીના તેના સંચાલન અંગે આંતરરાષ્ટ્રીય તપાસ હેઠળ છે, જ્યાં માનવ અધિકાર જૂથ અને પ્રેસ સ્વતંત્રતા સંગઠનોએ પત્રકાર પરના પ્રતિબંધ, ઇન્ટરનેટ બ્લેકઆઉટ અને પ્રદર્શનકારી સામે બળપ્રયોગ અંગે ચિંતા વ્યક્ત કરી છે. POJK માં અધિકારીઓ દ્વારા કાર્યવાહીના તેમના કવરેજ બદલ પાકિસ્તાન દ્વારા તાજેતરના ઘણા સમાચાર માધ્યમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. નવા નિયમ હેઠળ વિદેશી પત્રકારો ફક્ત ઇસ્લામાબાદ, લાહોર અને કરાચીમાં જ મુક્તપણે કાર્ય કરી શકે છે. સમાચાર અહેવાલ, દસ્તાવેજી, વિડીયોઝ અથવા સોશિયલ મીડિયા સામગ્રીનું નિર્માણ સહિત અન્યત્ર કોઈપણ રિપોર્ટિંગ કાર્ય માટે સરકારની પૂર્વ મંજૂરીની જરૂર પડશે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ અને કમિટી ટુ પ્રોટેક્ટ જર્નાલિસ્ટ સહિત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ પાકિસ્તાનને પ્રેસ સ્વતંત્રતાનું રક્ષણ કરવા અને દુરૂપયોગના આરોપની તપાસ કરવા વિનંતી કરી છે. દક્ષિણ કોરિયાના આસનમાં ચાલી રહેલી કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સ સેમીફાઇનલમાં ઈશરાની બરુઆ, તન્વી શર્મા અને શ્રેયાંશી વાલીશેટ્ટીએ પ્રવેશ કર્યો છે. ક્વાર્ટર ફાઇનલમાં ઈશરાની બરુઆએ દક્ષિણ કોરિયાની લી સો હીને 18-21, 21-15 અને 7-21 હરાવી, જ્યારે તન્વીએ ચીનની એન ક્વી યુઆનને 21-16, 21-15 હરાવી. શ્રેયાંશી તાઇપીની યુ પો પાઈને 21-15, 21-14 હરાવી. અન્ય એક મેચમાં મહિલા બેડમિન્ટન ખેલાડી માલવિકા બનસોડ અને આકર્ષી કશ્યપ એકબીજાનો સામનો કરશે. આ દરમિયાન પુરૂષની સિંગલ્સમાં ટોચના ખેલાડી કિદામ્બી શ્રીકાંત, કિરણ જ્યોર્જ, રોનક ચૌહાણ, સનિથ દયાનંદ અને થારુન મન્નેપલ્લી આજે રમશે. પુરૂષ ડબલ્સમાં કૃષ્ણપ્રસાદ ગરગા અને પૃથ્વી કૃષ્ણમૂર્તિ રોયની બિનક્રમાંકિત ભારતીય જોડી 6 ક્રમાંકિત થાઇલેન્ડના ખેલાડીઓને 21-16, 21-18 હરાવી બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટ 5.25% યથાવત રાખવાનો નિર્ણય લીધો. વિપક્ષના હોબાળાને પગલે સંસદના બંને ગૃહની કામગીરી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત. જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 રદ થવાને 7 વર્ષ પૂર્ણ થતાં પ્રધાનમંત્રીએ કહ્યું, પ્રદેશના લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું. કર્ણાટકમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજ થતાં 3 કામદારના મોત. પાકિસ્તાનના કબજા હેઠળના પ્રદેશોની વર્તમાન સ્થિતિમાં વિદેશી પત્રકારના રિપોર્ટિંગ પર પ્રતિબંધ લદાયો. અને ભારતની ઈશરાની બરુઆ, તન્વી શર્મા અને શ્રેયાંશી વાલીશેટ્ટીનો દક્ષિણ કોરિયા ઓસ્ટ્રેલિયામાં રમાતી બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સ સેમીફાઇનલમાં પ્રવેશ. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણી મુંબઈ रश्मी पाटकर राष्ट्रीय बातम्या देत आहे. ठळक बातम्या. रिझर्व्ह बँकेच्या द्वैमासिक पतधोरण आढाव्यात व्याजदर जैसे थे. कर्जावरच्या व्याजदरात पारदर्शकता आणण्यासाठी नियमात सुधारणा करणार. विद्यार्थी आंदोलनावर पोलिसांच्या कारवाईसह विविध मुद्द्यांवरून गदारोळ झाल्यामुळे संसदेच्या दोन्ही सभागृहांचं कामकाज 2:00 तहकूब. समाज माध्यमावर E20 इंधन धोरणाशी संबंधित मजकुरासंदर्भात केंद्रीय मंत्री नितीन गडकरी यांना उच्च न्यायालयाचा दिलासा. आणि कोरिया मास्टर्स बॅडमिंटन स्पर्धेत भारताच्या ईशा राणी बरुआ, तन्वी शर्मा आणि श्रेयांशी वलीशेट्टी महिला एकेरीच्या उपांत्य फेरीत दाखल. मजबूत मागणीच्या पाठबळावर भारतीय अर्थव्यवस्था जगात सर्वाधिक वेगानं वाढणारी अर्थव्यवस्था हे भारताचं स्थान कायम राहिलं असल्याचं रिझर्व्ह बँकेचे गव्हर्नर संजय मल्होत्रा यांनी सांगितलं. रिझर्व्ह बँकेच्या पत आणि वित्त धोरण द्वैमासिक आढावा बैठकीनंतर ते वार्ताहरांशी बोलत होते. व्याजदर जैसे थे ठेवण्याचा निर्णय या बैठकीत झाला, त्यामुळे रेपो दर 5.25% कायम राहील आणि इतरही दर पूर्वीप्रमाणेच राहतील. गेल्या वेळच्या तुलनेत आर्थिक वृद्धीदराचा अंदाज 1.5% वाढून 6.7% केला आहे, तर किरकोळ किमतीवर आधारित महागाई दराचा अंदाज 5.1% 5% केला आहे. कर्जावरच्या व्याजदरांमध्ये पारदर्शकता राहण्यासाठी नियमांमध्ये सुधारणा करण्याचा मानस मल्होत्रा यांनी व्यक्त केला. सहकारी बँकांचे परवाने पुन्हा खुले करण्यासाठी दिशानिर्देशांचा मसुदा रिझर्व्ह बँक जाहीर करणार आहे. तसंच ग्रामीण सहकारी बँकांच्या कर्जांवर लक्ष ठेवण्यासाठीच्या सुधारित नियमावलीचा मसुदाही बँकेकडून प्रसिद्ध केला जाणार आहे. पश्चिम आशियात संघर्ष पुन्हा सुरू होणं चिंताजनक असल्याचं मल्होत्रा म्हणाले. जागतिक पुरवठा साखळीत अडथळे निर्माण होत असून बाजारात अस्थिरता निर्माण झाली असल्याचं ते म्हणाले. त्यातच अमेरिकेनं पुन्हा अतिरिक्त आयात शुल्क लादल्यानं परिस्थिती बिकट झाल्याचं त्यांनी सांगितलं. एल निनोचं सावट, भूराजकीय संघर्ष यामुळे खाद्यपदार्थ, इंधन आणि इतर वस्तूंच्या किमती वाढून पुन्हा महागाईचा धोका असल्याचा इशाराही रिझर्व्ह बँकेनं दिला आहे. 10 आणि 20 रुपयांच्या प्लास्टिकच्या नोटा पुढच्या आर्थिक वर्षाच्या सुरुवातीला चलनात येण्याची शक्यता रिझर्व्ह बँकेचे गव्हर्नर संजय मल्होत्रा यांनी व्यक्त केली आहे. या नोटांच्या चाचणीसाठी रिझर्व्ह बँकेने तयारी सुरू केली आहे. ही चाचणी यशस्वी झाली तर या नोटा चलनात येऊ शकतील. जंतर मंतरवर आंदोलन करणाऱ्या विद्यार्थ्यांवर झालेल्या पोलिसांच्या कारवाईसह विविध मुद्द्यांवरून विरोधकांनी केलेल्या गदारोळामुळे आज संसदेच्या दोन्ही सभागृहांचं कामकाज 2:00 तहकूब झालं. 11:00 लोकसभेचं कामकाज सुरू झालं तेव्हा सभापती ओम बिर्ला यांनी प्रश्नोत्तराचा तास घेण्याचा प्रयत्न केला. मात्र आंदोलक विद्यार्थ्यांवरच्या पोलिसांच्या कारवाईवर गृहमंत्री अमित शहा यांनी निवेदन द्यावं अशी मागणी विरोधी पक्ष सदस्यांनी केली. त्यावर प्रश्नोत्तराच्या तासात प्रत्येक सदस्याला जनहिताचे मुद्दे मांडता येतात, त्यामुळे हा तास सुरू ठेवण्याचं आवाहन बिर्ला यांनी विरोधकांना केलं. मात्र गदारोळ सुरूच राहिल्यानं लोकसभेचं कामकाज 2:00 तहकूब झालं. याच मुद्द्यावरून आज राज्यसभेचं कामकाजही 2:00 तहकूब झालं. 11:00 कामकाजाला सुरुवात झाली तेव्हा अध्यक्ष CP राधाकृष्णन यांनी शून्य प्रहराची घोषणा केली. 370 रद्द केल्याला आज 7 वर्ष पूर्ण झाल्याची आठवण जम्मू काश्मीरचे भाजप खासदार सत पॉल शर्मा यांनी जागवली. हा दिवस केवळ जम्मू काश्मीरच नव्हे तर संपूर्ण देशाच्या इतिहासातला एक ऐतिहासिक दिवस असल्याचं ते म्हणाले. तर हरियाणाचे खासदार संजय भाटिया यांनी हायड्रोजन रेल्वे सुरू केल्याबद्दल प्रधानमंत्री नरेंद्र मोदी यांचे आभार मानले. या दरम्यान विरोधकांनी गदारोळ सुरू केल्यामुळे अध्यक्षांनी कामकाज आधी 12 आणि नंतर 2:00 तहकूब केलं. 7 वर्षांपूर्वी 370 आणि 35A मागे घेतल्यापासून जम्मू आणि काश्मीर आणि लडाख या दोन्ही केंद्रशासित प्रदेशातल्या लोकांच्या जीवनमानात चांगला बदल घडल्याचं प्रधानमंत्री नरेंद्र मोदी यांनी म्हटलं आहे. यामुळे पायाभूत सोयीसुविधा वाढल्या आणि शिक्षण, आरोग्य, क्रीडा, उद्योग या क्षेत्रातल्या संधींमध्ये वाढ झाली असंही प्रधानमंत्र्यांनी आपल्या समाजमाध्यमावरच्या नोंदीत म्हटलं आहे. तरुण विद्यार्थी आंदोलकांसमोर जाताना सरकारी यंत्रणांनी संयम बाळगला पाहिजे असं सर्वोच्च न्यायालयानं म्हटलं आहे. जंतरमंतरवर विद्यार्थी आंदोलनात झालेल्या पोलीस कारवाई संदर्भात दाखल झालेल्या याचिकेची सुनावणी करताना सरन्यायाधीश न्यायमूर्ती सूर्यकांत यांनी सांगितलं की अशावेळी सरकारी यंत्रणांनी बळाचा वापर केला तर परिस्थिती चिघळू शकते, त्याऐवजी आंदोलकांचं म्हणणं समजून घेणं आवश्यक असतं असं मत त्यांनी नोंदवलं. या आंदोलनाला हाताळणाऱ्या सरकारी यंत्रणांवर आपला विश्वास असल्याचंही यावेळी सरन्यायाधीशांनी म्हटलं. केंद्रीय निवडणूक आयोगानं महाराष्ट्रातल्या SIR अर्थात मतदार याद्यांच्या विशेष सखोल पुनरीक्षण प्रक्रियेला दुसऱ्यांदा मुदतवाढ दिली आहे. आता गृहभेटी 8 ऑगस्ट ऐवजी 17 ऑगस्ट पर्यंत करता येतील. प्रारूप मतदार यादी 17 ऐवजी 24 ऑगस्टला प्रकाशित होईल. त्यावरच्या हरकती 23 सप्टेंबर पर्यंत दाखल करता येतील आणि त्यावरचे आक्षेप दावे 22 ऑक्टोबर पर्यंत निकाली काढले जातील. त्यानंतर 27 ऑक्टोबरला अंतिम मतदार यादी प्रकाशित होईल. पूर्वी ही यादी 19 ऑक्टोबरला प्रकाशित होणार होती. या राष्ट्रीय बातम्या आकाशवाणीच्या मुंबई केंद्रावरून देत आहोत. आकाशवाणी मुंबईच्या एअर न्यूज मुंबई या इन्स्टाग्राम पेजवर तुम्हाला दिवसभर महत्त्वाच्या बातम्या वाचता येतील. राष्ट्रीय बातमीपत्रात आपलं पुन्हा एकदा स्वागत. इथेनॉल मिश्रित E20 इंधन धोरणाशी संबंधित केंद्रीय मंत्री नितीन गडकरी यांच्याबाबत प्रसारित झालेला समाज माध्यमावरचे आक्षेपार्ह मजकूर तातडीनं हटवण्याचे आदेश मुंबई उच्च न्यायालयानं दिले आहेत. इथेनॉल मिश्रित इंधन वापरात गडकरी यांचा आर्थिक फायदा असल्याचा दावा करणारे मजकूर समाज माध्यमावर प्रसारित झाले होते. याविरोधात गडकरी यांनी मेटा आणि गुगल विरुद्ध 11 कोटी रुपयांचा बदनामीचा दिवाणी दावा दाखल केला होता. या प्रकरणी आज मुंबई उच्च न्यायालयात सुनावणी झाली. समाज माध्यमावरचे हे मजकूर अत्यंत अपमानास्पद आणि निंदनीय असल्याचं निरीक्षण न्यायमूर्ती आरिफ डॉक्टर यांनी नोंदवलं. मात्र न्यायालयाचा हा आदेश समाज माध्यमांवरच्या वाजवी टीकेला लागू होणार नाही असंही न्यायालयानं स्पष्ट केलं आहे. फेसबुकवरून प्रधानमंत्री नरेंद्र मोदी यांचं भाषण हटवल्याप्रकरणी मेटाचे प्रमुख मार्क झुकरबर्ग यांनी माफी मागावी असं संसदेच्या एका स्थायी समितीनं म्हटलं आहे. 3 दिवसात माफी मागितली नाही तर झुकरबर्ग यांना मिळणारं संरक्षण आणि विशेष अधिकार काढून घेतले जातील असं लोकसभा सचिवालयाच्या संचालकाने इलेक्ट्रॉनिक्स आणि माहिती तंत्रज्ञान मंत्रालयाच्या सचिवांना लिहिलेल्या पत्रात म्हटलं आहे. नीट पेपरफुटीविरोधातल्या कठोर कारवाईसह देशातल्या परीक्षांशी संबंधित वादाविषयी जेनझीबरोबर संवाद साधणारा प्रधानमंत्री नरेंद्र मोदी यांचा व्हिडिओ फेसबुकवरून 5 ते 6 तासांसाठी हटवण्यात आला होता. या घटनेची गंभीर दखल घेण्यात आल्याचं संचालकांनी म्हटलं आहे. BHMS डॉक्टर्सना ॲलोपॅथिक औषधं लिहून देण्यास मान्यता देण्याला विरोध आणि इतर मागण्यांसाठी डॉक्टरांच्या मार्ड संघटनेनं राज्यभरात पुकारलेलं आंदोलन अधिक तीव्र केलं आहे. डॉक्टरांनी आपत्कालीन सेवा वगळता इतर विभागातलं काम बंद ठेवलं आहे. न्यायालयाचा अंतिम निर्णय येईपर्यंत BHMS CCMP नोंदणी प्रक्रिया तात्काळ स्थगित करावी अशी मागणी मार्ड संघटनेनं केली आहे. या नोंदणीबाबत सरकार आणि संबंधित अधिकाऱ्यांशी चर्चेच्या अनेक फेऱ्यांनंतर देखील कोणतंही समाधानकारक आश्वासन मिळालं नसल्याचं संघटनेनं स्पष्ट केलं आहे. ब्रिक्स देशांदरम्यान सांस्कृतिक सहकार्य वाढवणं आणि महत्वाच्या मुद्द्यांवर सहमती मिळवणं या उद्देशानं सदस्य देशांच्या सांस्कृतिक प्रतिनिधींची आणि मंत्र्यांची एक बैठक आजपासून भोपाळ इथं होत आहे. येत्या शनिवारपर्यंत 8 ऑगस्टपर्यंत ही बैठक चालणार असल्याचं सांस्कृतिक मंत्रालयानं म्हटलं आहे. पहिल्या 2 दिवसात वरिष्ठ अधिकाऱ्यांची तर पुढच्या 2 दिवसात सांस्कृतिक मंत्र्यांची बैठक होणार आहे. या बैठकीत सर्जनशील अर्थव्यवस्था, सांस्कृतिक आणि सर्जनशील उद्योग तसंच बौद्धिक मालमत्ता आणि कृत्रिम बुद्धिमत्ता, सांस्कृतिक वारशांचं जतन यासह संस्कृती, हवामान आणि शाश्वत विकास आदी मुद्द्यांवर चर्चा होणार आहे. ब्रिक्स संघटनेचं अध्यक्षपद भारताकडे असताना सांस्कृतिक भागीदारी बळकट करणं आणि त्या माध्यमातून सर्वसमावेशक शाश्वत विकासाला चालना देणं हे बैठकीचं उद्दिष्ट असल्याचं सांस्कृतिक मंत्रालयानं नमूद केलं आहे. ब्रिक्स शिक्षण मंत्र्यांची बैठक आणि 3री ब्रिक्स वरिष्ठ अधिकाऱ्यांची बैठक आजपासून भुवनेश्वर इथं होत आहे.

0: ઓલ્ડ અને ન્યૂ ઝોન એઆઈઆર આ મોબાઈલ એપ પર એકદમ ખરાસોના જેવો કાર્યક્રમ ગીત ગુર્જરી, અને ગીત ગુર્જરી કાર્યક્રમમાં આજે આપની સાથે છે
1: આરજે રચના જોશી પાઠક
0: અને હું તરુલતા કરોડિયા. તમામ મિત્રોને રચના જોશી પાઠક અને તરુલતા કરોડિયાના સસને નમસ્કાર અને પ્રણામ. કેમ છો મિત્રો? મિત્રો, ક્યાંક સરસ રીમઝીમ રીમઝીમ વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક તડકો પડ્યો છે, ક્યાંક ઠંડી લાગી રહી છે તો ક્યાંક બફારો થઈ રહ્યો છે, અને આવું આ વાતાવરણ છે. અને અમારા સ્ટુડિયોનું વાતાવરણ કેવું છે ખબર છે? આ રચના જે છે ને એ સ્માર્ટ વોચમાં જોઈ જોઈને આખા સ્ટુડિયોમાં આટાફેરા ગોલ ગોલ ગોલ ગોલ ફરી રહી છે. હવે રચના બેસી જાને.
1: અરે તરુબેન, મારે મારા 10,000 સ્ટેપ્સ તો પૂરા કરવાના હોય કે નહીં? આ બપોરે સરસ ગુજરાતી થાળી વિથ ફરસાન મિષ્ટાન જમી છું તો ખાધા પછી બેસી થોડું રહેવાય?
0: એટલે તું આમ આખા સ્ટુડિયોમાં ગોલ ગોલ ગોલ ગોલ ફર્યા કરીશ?
1: હા, તો સ્ટેપના ગોલ પૂરા કરવા તો પડશે ને આજના. એ કઈ રમત વાત થોડી છે, મારે તો મારા સ્ટેપ્સ પૂરા કરવા છે. હા,
0: ઓહો હો હો, શ્રોતા મિત્રો જોઈ લીધો ને, આને આના સ્ટેપ્સ પૂરા કરવા છે અને મારે તમને ગીતો સંભળાવવાના છે. ચાલો એને એના સ્ટેપ્સ પૂરા કરવા દઈએ ને આપણે ગીતો સાંભળીએ.

0: વાલમને મારા વરસાદ નથી ગમતો અને રચનાને ફરસાણ નથી ગમતું. હા મિત્રો, સ્ટેપ્સ કરતા કરતા એ ફિટનેસ વર્સેસ ફરસાણ આ માહોલ હતો સ્ટુડિયોનો. હવે એ ફિટનેસ પર ધ્યાન આપે અને હું ફરસાણ પર. રચના મને કે કોઈના ઘરે જઈએ, સરસ સરસ ગરમા ગરમ મુઠિયા ખમણ જલેબી એક પછી એક આવતો જાય, કેવી રીતે ના પડાય? અને ના પાડીએ તો એમની આત્મીયતાને ઠેસ ન લાગે અથવા એમને અપમાન ન લાગે કે જો મેં આટલી મહેનતથી ગરમા ગરમ નાસ્તો બનાવ્યો અને આમણે ન ખાધો, અપમાન થયું. આપણે પ્રેમ પીરસીએ છીએ, કેલરી થોડી, કેલરી પર ધ્યાન ન આપવાનું હોય.
1: તમારી વાત સાચી તરુબેન, પણ આ કેલરી કેટલો મોટો પ્રોબ્લેમ બની જાય છે. આપણી આજની આ મોડર્ન મુંબઈ લાઇફસ્ટાઈલમાં આપણે 8-8 કલાક એક જ જગ્યાએ બેસીને કામ કરીએ છીએ, ત્યારે આ કેલેરીઝને પચાવવી કઈ રીતે? પૂરણપોળી અને ઘીથી આવતી તાકાત દાદા દાદીના જમાનામાં છે ને બરાબર હતી, કારણ કે એ લોકો શારીરિક શ્રમ કરતા, શારીરિક મહેનત કરતા. પણ આપણે આ કેલેરીઝ બર્ન કરવા માટે છે ને જીમમાં 1-1 કલાક જઈને વજન ઊંચકવું પડે છે.
0: જીમમાં જઈને વજન ઊંચકવું પડે, પાછા રવિવારે તમે સાઇકલિંગ માટે નીકળો, કે કોઈ બોરીવલીથી મરીન લાઈન સુધી આવે, કોઈ ઘાટકોપરથી મરીન લાઈન સુધી આવે, સરસ સાયકલ, એટલે વાહ વાહ વાહ જોઈને મજા આવે કે શું સાયકલ ચલાવી રહ્યા છે, શું એક્સરસાઇઝ કરી રહ્યા છે, કેટલું ફિટનેસનું ધ્યાન રાખે છે. પણ જતી વખતે શું થાય છે ખબર છે? જ્યારે પાછા ઘરે જાય ને ત્યારે સરસ મજાના ગરમા ગરમ ફાફડા બટાટાવડા ભજીયા ખવાતા હોય, ચા કોફીની લજ્જત મણાતી હોય, તો આ તે વળી કેવી ફિટનેસ! હા,
1: એ વાત તમારી સાચી. હા, આને ક્લાસિક રિવોર્ડ ડાયટ કહી શકાય. ડાયટ કરીએ એનું કોઈક પરિણામ આ રીતે પણ તો હોય કે નહીં શ્રોતા મિત્રો?

0: તરુબેન, તમે જોયું છે કે હવે છે ને ગુજરાતી ઘરોમાં પણ બદલાવ આવી રહ્યો છે. હા, આપણે તળેલા નાસ્તાની જગ્યાએ એર ફ્રાયર વાપરીને બધા સરસ એર ફ્રાયર મુઠ્ઠીયા કે પછી બેક્ડ ફાફડા અને ઓટ્સ ખીચડી એવું બધું પણ પ્રિફર કરે છે. કિચન ટેકનોલોજી બદલાઈ રહી છે.
1: શું વાત કરે છે, એર ફ્રાયર મુઠ્ઠીયા?
0: હા,
1: અરે રે, આ તો મુઠ્ઠીયા સાથે વિશ્વાસઘાત થઈ ગયો. અરે, ઘરમાં ગરમ કઢાઈમાંથી મુઠ્ઠીયા નીકળે અને સીધા તમારી પ્લેટમાં આવે અને એની સાથે ચટણી હોય, શું ખાવાની મજા આવે. એર ફ્રાઈડ મુઠ્ઠીયા કયા જમાનામાં તમે પહોંચી ગયા?
0: એક મિનિટ, ચાલો આપણે આપણા લિસનર્સને જ પૂછીએ તરુબેન કે એ લોકોનું શું કહેવું છે. બરાબર, તો શ્રોતા મિત્રો, તમે મારી સાથે ફિટનેસ ગેંગમાં છો કે પછી તરુબેનની ફરસાણ ગેંગમાં? આજે અમને ફોન કરીને ચોક્કસ જણાવજો. ફોન નંબર તો તમને ખબર જ છે, 02245154135 અથવા તો 02245154136 પર. અને હા,
1: તમારે 6
0: હા અને બે સવાલોના જવાબ પણ આપવાના છે.
1: એક મિનિટ, નંબરમાં આપવામાં ભૂલ કરી છે રચનાએ. 02245154134, 02245154135.
0: આ ફિટનેસ ને ફરસાણની ચર્ચા કરતા કરતા છે ને લાગે છે મારું મગજ એ ચકરાઈ ગયું છે તરુબેન, ખરે.
1: એટલે જ વધારે સ્ટેપ નહીં કરવાના, અમારે જેમ ખાતા પીતા ઘર કે.
0: બરાબર બરાબર, ચાલો આપણે શ્રોતા મિત્રોને પૂછીએ કે એ લોકોનું શું માનવું છે. હા શ્રોતા મિત્રો, તો તમે મને કહો કે ઘરમાં તમે કે પછી કોઈ મહેમાનને ત્યાં ગયા હોવ ત્યારે હું ડાયટ પર છું એવું તમે બોલ્યા હોવ ને પછી સામેથી સૌથી રમૂજી પ્રતિભાવ તમને આજ સુધીનો કયો મળ્યો છે? સામેવાળાનું કેવું રિએક્શન મળ્યું છે જે તમને હંમેશા માટે યાદગાર રહી ગયું હોય?
1: અને હું એક પ્રશ્ન પૂછું તો?
0: પૂછો પૂછો.
1: રવિવાર છે,

0: આજે તો વર્કઆઉટ કરવું જ છે, એટલે એકદમ એનર્જેટિક થઈ જઈએ અને વર્કઆઉટ કરવા માંડીએ. અને પછી ઝપાઝપ નાસ્તો ખાયો હતો. આવું તમે ક્યારેક કર્યું છે કે? એટલે વર્કઆઉટ કર્યું, કેલેરી બર્ન કરી, એ બધું તો બરાબર, પણ એના કરતાં વધારે કેલેરી ખાઈ લીધી.
1: બરાબર. તો ચાલો શ્રોતા મિત્રો, ફોન ઉપાડો ને કહો કે તમારું દિલ ફરસાણ પાસે છે કે પછી ફિટનેસ બેન્ડના આંકડાઓ પાસે.

0: आप सांभळी रह्या छो 100.1 एफएम गोल्ड खरा सोना पर कार्यक्रम गीत गुर्जरी। गीत गुर्जरी कार्यक्रम में अपनी साथे छे रचना जोशी पाठक अने हूँ तरुलता करोडिया। रचना, उपवास होय ने गुजरातीओनो तो पण त्या फराळी वानगीओनी धूम मचेली होय छे। हाँ, एटली बधी फराळी वानगीओ होय के रोजना जमणवार करता फराळी वानगीओ वधारे खवाती होय छे। અને તું ડાયટની વાત કરે છે, ઉપવાસમાં એ લોકો ડાયટ નથી કરતા, અને હા, ઘરમાં જો એક જણનો ડાયટ હોય ને તો કેટલી ઝંઝટ, એના માટે ડાયટ ફૂડ બનાવો, જેનું ડાયટ ન હોય એના માટે બીજું ફૂડ બનાવો, આ બધી ઝંઝટ કરવા કરતાં બધાનું એક સાથે જમણવાર બને એમાં શું ખોટું છે?
1: એમાં ખોટું તો કંઈ જ નથી તરુબેન, પણ કેવું છે કે પહેલાં તો આપણે એ જે હેલ્ધી ખોરાક ખાતા હતા એ પચાવી શકવાની ક્ષમતા પણ રાખતા હતા, પણ હવે બધાની ખોરાક પચાવવાની ક્ષમતા જુદી જુદી હોય છે।
0: આ જીગર શાહે પણ કઈક આવી જ વાત કરી ને,
1: કાંદીવલીથી છે ને આપણા શ્રોતા મિત્રનો ફોન હતો જીગરભાઈનો, તો એ કહે છે કે હું છેલ્લા 2 મહિનાથી ડાયટ પર છું, ઘરમાં બધાને ખબર છે, પણ રવિવારે મારા કાકી ઘરે આવ્યા ને બાજરીના વડા ને જલેબી લઈ આવ્યા, મને એમના હાથના બાજરીના વડા બહુ ભાવે, મેં એમને કીધું પણ કાકી હું તો ડાયટ પર છું, કાકીએ મારી સામે જોયું અને કીધું કઈ વાંધો નહીં બેટા, એક કામ કર, 4 જલેબી ને 2 વડા ઓછા ખાજે, પણ ખા તો ખરો જ।
0: આ ગુજરાતીઓનો સ્વભાવ છે, આગ્રહ કરી કરીને ખવડાવવાનું, પછી ડાયટ પર હો કે ઉપવાસ હોય, ઉપવાસ હોય તો ફરાળી વાનગી ખાઓ, ડાયટ પર હો તો પણ ખાઓ, અને એમ ને એમ તો ક્યાં આપણને કંઈ કમી જ છે, ખાઓ ને તમે તમારે।

0: રચના, આજે કયો વાર છે?
1: આજે તો બુધવાર.
0: આજે કેન્ટીનમાં શું છે ખબર છે?
1: શું છે?
0: બુધવાર એટલે સમોસા અને બટાટા વડા. વાહ વાહ વાહ વાહ, ભૂખ લાગી ગઈ હા રચના. એટલે હવે કંઈક ખાવાનું મન થયું. હવે આ ડેસ્ક પર કામ કરીને સ્ટુડિયોમાં કામ કરીને થાક્યા, હવે ભૂખ લાગી છે. આમ તો બપોરે 12 વાગે જમી હતી, પણ આ સમોસા અને વડા જોઈને આમ મોઢામાં પાણી આવી ગયું.
1: મારી પાસે તો મારો બાફેલા ચણાનો ડબ્બો છે હા, અને આજ મારા વિલ પાવરની પરીક્ષા છે.
0: અરે રે,
1: તમારી જેમ મારા સાથી કર્મચારીઓ સરસ સમોસા અને વડાની વાત કરતા હોય ને બાજુ કે પછી બાજુમાંથી ઘરમાં ગરમ વડાની સુગંધ આવતી હોય, ત્યારે તમે તો મારા કઠોળ સામે જોઈને રડી પડો ને.
0: અરે કઠોળ ખવાતા હોય આવી રીતે? અત્યારે ટાઈમ છે કેટલા વાગ્યા? 4 વાગે તું કઠોળ ખાઈશ અને આ સલાડનું બાઉલ તારું. અરે મૂકને બાજુમાં, સરસ સમોસા, કેટલા ગરમા ગરમ સુગંધ આવી રહી છે. સમોસા ખવાય અત્યારે, કઠોળ અને તારા પેલા સલાડ બાઉલને બાજુએ મૂકને.
1: બરાબર છે, પણ ક્યારેક ક્યારેક આ તમારી જેવા કલીગ સાથે હોય ને તો ફિટનેસ રૂટીનને વળગીને રહેવું એ શક્ય નથી બનતું હા. શું શ્રોતા મિત્રો, તમે મારી વાત સાથે સહમત છો?
0: જરાય સહમત નથી. શ્રોતા મિત્રો ફોન કરો, તમે સહમત નથી.

0: ખરું બેન, આ તમારામાંથી થોડુંક સમોસું ચાખ્યું ને પછી મને લાગે છે કે મારે હજી 1000 સ્ટેપ્સ આજના વધારે ચાલવા પડશે. હ હુ એ બહુ થાકી લાગી જવાનો છે મને. અને મારું એકલીનું એવું નથી હોતું હં તરુબેન, ઘણા લોકોને મેં જોયા છે અને આપણા શ્રોતાઓમાંથી પણ ઘણા એવા હશે કે રાત્રે 11:30 વાગે બેડરૂમમાં આમ તેમ ચાલીને પોતાનું 10,000 સ્ટેપ્સનું ચક્કર પૂર્યું કર્યું હોય.
1: હવે પણ આ 10,000 સ્ટેપ કેમ કરવાના? હં, કોઈ દિવસ 12,000 કરો, કોઈ દિવસ 6,000 કરો, કોઈ દિવસ ન પણ કરો, આ 10,000 12,000 આ બધી ગણતરીઓ ગણિતને સાથે લઈને કેમ ફરો છો તમે? અને હા, બહુ બધા સ્ટેપ ચાલવાવાળા, પગલાં ચાલવાવાળા, 1000 સ્ટેપ કરવા પડશે સમોસું ચાખી લીધું એટલે. રાત્રે જેવા તમે પલંગ પર જશો, બાજુમાં ખાખરાનો ડબ્બો પડ્યો હોય છે, બરાબર ને? અને પછી એ ખાખરા ખાવાના, થેપલા ખાવાના, એટલે તમે જે પેલું ટાર્ગેટ પૂરું કર્યું ને સ્ટેપ્સનું, એના કરતાં વધારે તમે નાસ્તો કરી જાઓ છો.
0: ટાર્ગેટ ક્લિયર, પણ સ્નેક્સ ટાર્ગેટ ડબલ ક્લિયર, બરાબર ને?
1: બરાબર.
0: એ ખાખરાના ડબ્બા સામે જોઈએ ને ત્યારે તો જાત પર કંટ્રોલ કઈ રીતે કરવો એ શીખવાનું હોય છે.
1: અને પાછા શું કે ખબર, ખાખરા ખાવાથી કઈ વજન થોડો વધે. ખાખરા તો ખવાય, એ તો ડાયટ ફૂડમાં આવે,
0: બરાબર. પણ ડાયટનું બીજું નામ એટલે જ તો કહેવાય છે કે સેલ્ફ કંટ્રોલ રાખો, બરાબર ને શ્રોતા મિત્રો?

0: 100.1 FM ગોલ્ડ પર અને વિશ્વભરમાં ન્યૂઝ ઓન AIR એપ પર આપ માણી રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ ગીત ગુર્જરી, આરજે રચના જોશી પાઠક અને આરજે તરુલતા સાથે. તરુબેન, બપોરે આપણને ફરસાણ ખાવાનું લગભગ રોજ મન તો થઈ જ જાય છે, ડાયટની વાતો કરીએ કે ન કરીએ તો પણ ખબર છે કેટલા આપણામાંથી કેટલા લોકોને ખબર છે કે એક સિંગલ પ્લેટ ફરસાણને પચાવવા પાછળ કેટલી મહેનત છુપાયેલી હોય છે.
1: મહેનત

0: કેવી મહેનત. હવે આપણે અત્યારે 4 વાગે નાસ્તો કર્યો, સાંજે જ્યારે હું ટ્રેનમાં જઈશ ને ત્યારે ટ્રેનમાં દરેકે દરેક બહેનો જે સામે બેઠી હશે એને બધાના હાથમાં ડબ્બાઓ હશે, બધાના ડબ્બાઓ ખુલ્લા હશે અને કોઈક ને કોઈક ફરસાણ એમાંથી નીકળે અને બધા મસ્ત ઉજાણી કરીને ખાતા હોય છે. સ્વાદ જોવાનો, પ્રેમ જોવાનો, કેલેરી ક્યાં જોવા બેસવાનો.
1: એક મિનિટ, ચલો આપણે ક્વિક રિયાલિટી ચેક કરીએ. આપણે બપોરે 2 ઘરમાં ગરમ સમોસા ખાધા, બરોબર, એની એવરેજ કેલેરીઝ 450-500 ની આસપાસ હોય છે.
0: બસ એટલી જ, એમાં શું હવે 45 મિનિટ ચાલી લેવાનું.
1: એક મિનિટ તરુબેન, અહીંયા જ તો આપણે બધા છેતરાઈ જઈએ છીએ. એક નોર્મલ 45 મિનિટની સામાન્ય મોર્નિંગ વોકમાં છે ને વધારેમાં વધારે 180-200 કેલેરી બર્ન થાય. એટલે 2 સમોસા બર્ન કરવા માટે છે ને તમારે લગભગ 55-60 મિનિટ નોન સ્ટોપ ગરબા કરવા પડશે, ત્યારે જઈને તમારા સમોસા પચશે.
0: 2 સમોસામાં આખી નવરાત્રી. એટલે નવરાત્રી કરું કે સમોસા ખાઉં? નવરાત્રી કરું. એટલે તું કે છે વાતમાં દમ તો છે.
1: ફાસ્ટ ફૂડ ખાવાનું આસાન છે પણ એ એનર્જીને બર્ન કરવાની એક આખી અલગ ગેમ છે.
0: સાચી વાત.
1: ચાલો કેલેરીઓ ગણીએ એ પહેલા સાંભળીએ આ એક સરસ મજાનું ગીત.

0: आप सांभळी रह्या छो 100.1 एफएम गोल्ड खरा सोना कार्यक्रम छे गीत गुर्जरी। गीत गुर्जरी कार्यक्रम में अपनी साथे छे रचना जोशी पाठक अने हूँ तरुलता करोडिया। हाँ तो शू कहे छे तारी कैलरी, तारो डायट, तारू स्टेटिस्टिक?
1: तरु बेन हमणां जेटला पण लिसनर्स साथे के आपणा श्रोताओ मित्रोए जे कीधुं ने एना परथी तो एवुं लागे छे के એ લોકોને મીઠાઈ છોડવામાં એકવાર માટે વાંધો નથી।
0: એટલે તે પ્રશ્ન આવો પૂછ્યો તો કે તમને મીઠાઈ છોડવી છે કે ફરસાણ, આવું કે પૂછેલો? તો ગુજરાતીઓ ન મીઠાઈ છોડી શકે ન ફરસાણ છોડી શકે, કેમ ખબર છે? તને કેલેન્ડરમાં રવિવાર દેખાતો હશે, અમને તો ડીશમાં જ્યારે ફાફડા જલેબી આવે ને ત્યારે રવિવાર છે એમ લાગે, એટલે રવિવાર અમારો ડીશમાં આવે છે। એ સિવાય અમને રવિવાર છે એવું લાગે જ નહીં, ફાફડા જલેબી જોઈ અરે આજે રવિવાર।
1: હા એટલે જ તો તરુબેન તમારો ચીટ ડે સોમવારથી લઈને રવિવાર એમ આખો વીક ચાલતો હોય છે, બરાબર? ઓફકોર્સ
0: ઓફકોર્સ, હું છે ને 30 મિનિટ 45 મિનિટ ચાલી લઉં એટલે કેલેરી બર્ન થઈ ગઈ માની લેવાનું, અને પછી જે સરસ મજાનું ખાવાનું ને આખો દિવસ ખા ખા કરવાનું।
1: તરુબેન તરુબેન તરુબેન એને છે ને માઇન્ડ સેટ બેલેન્સ નહીં, પોતાની જાતને છેતરવી કહેવાય।
0: શું વાત કરે છે હવે, કાંઈ છેતરતી નથી મારી જાતને,
1: મજાક મજાક કરું છું મજાક કરું છું, પણ એટલી તો વસ્તુ સમજાય કે ફરસાણ એ આપણા ગુજરાતી કલ્ચરનો અને સામાજિક સંબંધોનો એક ખૂબ મોટો હિસ્સો છે, એને આપણે કાંઈ ઓવરનાઈટ ઝીરો નહીં કરી શકીએ, બરાબર ને તરુબેન?
0: અને એકદમ આમ પતલા પતલા લોકો જો દેખાતા હોય ને તો લોકો શું કહે ખબર, સાવ માઈક આંગલા જેવો છે, અને એક જાડા અમારા જેવા આમ હેલ્ધી હોય ને એ લોકોને શું કહે ખબર, ખાતે પીતે ઘર કે હે।
1: એ વાત તો સાચી હા તરુબેન, આ ફિટનેસ ને ફરસાણની વાતો કરતા કરતા સમય ક્યાં ગયો ને ખબર જ નથી। આની રિયાલિસ્ટિક વાત અને સ્માર્ટ ફાઇનલ કન્ક્લુઝનની ચર્ચા કરીએ એ પહેલા સાંભળીએ આ સરસ મજાનું ગીત।

0: તરુબેન, ફરસાણ ફિટનેસની વાતો કરતાં કરતાં મને એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ કે ફિટનેસ અને ફરસાણ બંને આપણી, તમારી, મારી બધાની લાઈફનો એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે.
1: અરે રચના, ગુજરાતીઓની ફિલોસોફી જ છે, ખુશ રહો, ખાતા રહો, પીતા રહો, ખાઓ પીઓ અને થોડું ઘણું ચાલી લો. હવે તમે ટેન્શન કરશો અને ડાયટ ફૂડ ખાશો તો એ નહીં પચે, ખુશ રહીને ખાશો ને તો બધું પચી જશે. અને ચાલો હરો ફરો મજા કરો તો એમાં તમારી કેલરી બર્ન થવાની જ છે. બરાબર ને રચના?
0: બરાબર. અને આપણું હાર્ટ માઇન્ડ બધું જ હેલ્ધી રહેશે.
1: તો આ જ વાત પર આજનો ગીત ગુર્જરી કાર્યક્રમ સમાપ્ત કરવાની મને તરુલતા કરોડિયા
0: અને મને રચના જોશી પાઠકને આપો રજા.
1: ફરી મળીશું વચન સાથે. નમસ્કાર. 4 વાગે આપ સાંભળશો સમાચાર.